नमस्कार, सुप्रभात। FM 102.4 मेगाहर्ट्ज पर आ छे विविध भारतीनु राजकोट केन्द्र। आजे सोमवार वैशाख वद त्रीज विक्रम संवत 2082 એટલે કે 4 મે 2026। અત્યારે સવારના 5:58 થઈ છે। પ્રસારણની પ્રથમ સભામાં આપ સૌનું સ્વાગત। શરૂઆત મંગલ સ્વરથી।

0: સાંભળો એક પરિવાર ની કહાની. ડોક્ટર ની સામે જેમનાથી થઈ નાદાની.
1: આપણે રિપોર્ટ લાવ્યા છે ને?
2: ના, મને લાગ્યું તમે લાવ્યા છો.
1: ભૂલક્કડ છે તું.
2: ભૂલ બસ એટલી છે કે તમારી સાથે લગ્ન
0: કર્યા. લડો નહીં, જાણો આભા વિશે.
2: આભા?
0: હા, મોદી સરકારની ડિજિટલ પહેલ જેમાં અત્યાર સુધી 86 કરોડ થી વધુ નાગરિક બનાવી ચૂક્યા છે આભા. એટલે આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ, જ્યાં તમે તમારા મેડિકલ રેકોર્ડ સુરક્ષિત રાખી શકો છો અને જ્યારે ઈચ્છો ત્યારે અને જ્યાં ઈચ્છો ત્યાં આ રિપોર્ટ બતાવી શકો છો. આભા, સ્વાસ્થ્યની સફરમાં તમારો હમ સફર. આજે જ આભા એપ ડાઉનલોડ કરો અથવા ડાયલ કરો 1447.

0: ફ્રૂટ્સ લાવ્યા છે ને?
1: ના, મને લાગ્યું તમે લાવ્યા છો.
0: ભૂલક્કડ છે તું.
1: ભૂલ બસ એટલી છે કે તમારી સાથે લગ્ન
2: કર્યા.
3: લડો નહીં, જાણો આભા વિશે.
1: આભા?
3: હા, મોદી સરકારની ડિજિટલ પહેલ જેમાં અત્યાર સુધી 86 કરોડ થી વધુ નાગરિક બનાવી ચૂક્યા છે આભા. એટલે આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ, જ્યાં તમે તમારા મેડિકલ રેકોર્ડ સુરક્ષિત રાખી શકો છો અને જ્યારે ઈચ્છો ત્યારે અને જ્યાં ઈચ્છો ત્યાં આ રિપોર્ટ બતાવી શકો છો. આભા, સ્વાસ્થ્યની સફરમાં તમારો હમ સફર. આજે જ આભા એપ ડાઉનલોડ કરો અથવા ડાયલ કરો 1447.

0: એફએમ 101.4 MHz પર આ છે વિવિધ ભારતીનું રાજકોટ કેન્દ્ર. અત્યારે સવારના 9 થયા છે. રજૂ કરીએ પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા.
1: આ પ્રોગ્રામના પ્રાયોજક અનુરૂપ વિવાહ સંસ્થા.
2: નમસ્તે, અનુરૂપ વિવાહ સંસ્થા દ્વારા પ્રસ્તુત શોધ અનુરૂપ જોડેદારની આ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો એપિસોડ ખાસ છે, કારણ કે વિશ્વાસ, પરંપરા અને સમય સાથે બદલાતા પ્રવાસનો સુંદર સંગમ એવા અનુરૂપ વિવાહ સંસ્થા એ આ વર્ષે 51 વર્ષ પૂર્ણ કર્યા છે. આજે અનુરૂપના મેનેજિંગ ડાયરેક્ટર ડોક્ટર ગૌરી કાનેટકર આ પ્રવાસ વિશે વાત કરવા માટે આપણી સાથે છે. ગૌરીબેન, નમસ્તે.
3: નમસ્તે, કેમ છો ગુજરાત?
2: આજે અનુરૂપ આટલા મોટા સ્વરૂપમાં આપણી સમક્ષ છે, પણ આ પ્રવાસની શરૂઆત જ્યાંથી થઈ તે યાદો તરફ પાછા વળીને જુઓ છો તો ખરેખર શું ચિત્ર ઉભું થાય છે?
3: સાચું કહું તો મને ખૂબ સંતોષ થાય છે. 1975 મારા સાસુજી અંજલિબેન કાનેટકરે અનુરૂપ સ્થાપિત કર્યું. તે વખતે પાત્રોની માહિતી એક ચોપડીમાં લખવામાં આવતી હતી અને એના દ્વારા

0: એક કુટુંબોના સપના સાકાર થયા હતા. આશરે 26 વર્ષ પહેલેમાં આ જવાબદારી લીધી અને કાર્યને એક નવી દિશા આપવાનો પ્રવાસ કર્યો. ત્યાર પછી અમારી આગામી પેઢી પણ આ પ્રવાસમાં જોડાઈ. 2001 માં મારા જ્યેષ્ઠ પુત્ર અમે અને અનુરૂપની પહેલી વેબસાઇટ શરૂ કરી. તે વખતે એ ખૂબ જ મૂળભૂત સ્વરૂપમાં હતી, પરંતુ આજે તે વ્યાપક અને અપડેટેડ સ્વરૂપમાં અનેક સભ્યોને જોડી રહી છે. 2004 માં સાંગલીમાં પહેલી શાખા શરૂ થઈ. આજે મહારાષ્ટ્ર અને બીજા રાજ્યો માં લગભગ 14 ઓફિસ કાર્યરત છે. 2014 માં મારો નાનો પુત્ર તન્મય ફૂલ ટાઈમ અનુરૂપમાં જોડાયો અને નવી પહેલોને વેગ મળ્યો. 2015 માં મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવાના આવી. આજે તેના અપડેટેડ સ્વરૂપનો ઉપયોગ હજારો સભ્યો કરી રહ્યા છે.
1: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા, 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1800267791 આ નંબર પર, 1800267791, અને વેબસાઇટ www.anurupvivah.com. આજના બદલાતા સમયમાં લગ્ન કરવા જેટલું મહત્વપૂર્ણ છે, એટલું જ મહત્વપૂર્ણ છે લગ્ન ટકી રહેવા અને ખેલવા. અનુરૂપ આ સફરને કેવી રીતે ટેકો આપે છે?
0: અમારો સૂત્ર છે કે અનુરૂપ લગ્નને રૂપ આપે અને તે ટકી રહે અને ખીલે. તેથી જ અમે ફક્ત પાત્રોની સૂચિ આપવાનું કાર્ય નથી કરતા. લાઈફ પાર્ટનર શોધવાની સફરને સરળ બનવાના માટે અમે વ્યક્તિગત માર્ગદર્શન તથા કાઉન્સેલિંગ આપીએ છીએ અને વિવિધ ઇવેન્ટ્સ અને રૂબરૂ વાત મેચમેકિંગના કાર્યક્રમો ગોઠવીએ છીએ. અમે દર વર્ષે ભારત અને વિદેશમાં લગભગ 100 કાર્યક્રમનું આયોજન કરીએ છીએ. 2014 થી અમે યુએસએ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુકે, જર્મની અને ન્યુઝીલેન્ડ જેવા દેશોમાં રૂબરૂ આ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છીએ.
1: ગૌરીબેન, અને તાજેતરમાં અનુરૂપે નવા સમુદાયો સુધી પણ તેની સેવાઓ વિસ્તારવાનો નિર્ણય લીધો?
0: હા, કોવિડ પછી એવો વિચાર આવ્યો કે અમે આટલા વર્ષોથી મરાઠી સમુદાયને જે સેવા આપી રહ્યા છીએ તે અન્ય સમુદાયોને પણ આપવી જોઈએ. મરાઠી ગુજરાતી સંબંધોની નિકટતાને ધ્યાનમાં રાખીને 2023 માં ગુજરાતી શાખા શરૂ કરવાના આવી. આ નવા પ્રવાસને પણ ખૂબ સરસ પ્રતિસાદ મળી રહ્યો છે. ગુજરાતીઓ અમારા વિદેશમાંના ઇવેન્ટ્સમાં પણ ભાગ લે છે.
1: ગૌરીબેન, આ આખી સફર પર પાછા વળીને જોતા તમને સૌથી વધુ સંતોષ શાનો લાગે છે?
0: અમારા માટે સૌથી મોટો આનંદ સ્થાયી સંબંધો છે. દર વર્ષે આશરે 7000 લગ્નો અનુરૂપ દ્વારા ગોઠવાય છે. આજ અમારા કામ માટે સાચી પ્રેરણા છે.
1: ગૌરીબેન, અનુરૂપ વિવાહ સંસ્થાને તેના ભવિષ્યના પ્રયાસો માટે શુભકામનાઓ.
0: ધન્યવાદ.
1: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા, 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1800267791 આ નંબર પર, 1800267791 અને વેબસાઇટ www.anurupvivah.com.
2: નિર્માણની સંકલ્પના બા એમ જોગલેકર.
3: આપ સાંભળી રહ્યા હતા પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા, અને હવે ચિત્રલોક કાર્યક્રમનો શેષ ભાગ.
4: દિલ કે બાદ ઓર ફરમાઇશ કરે અપને પસંદીદા ગાનો કી સખીઓ કે લિયે. સખીઓ દ્વારા પ્રસ્તુત કિયા જાને વાલા આપ સબકા પસંદીદા કાર્યક્રમ હેલો સહેલી. इस कार्यक्रम की रिकॉर्डिंग होगी प्रत्येक मंगलवार को दिन में 11 बजे से 12 बजे के बीच. हेलो सहेली कार्यक्रम का प्रसारण होगा प्रत्येक शुक्रवार को दिन में 3 बजे से सिर्फ विविध भारती पर. रिकॉर्डिंग के लिए नोट कर लीजिए हमारा टेलीफोन नंबर 022-400-24662. तो उठाइए अपना टेलीफोन और कहिए हेलो सहेली और बताइए अपने दिल की बात. सुनिए अपनी पसंद के गाने.

વિવિધ ભારતીનું રાજકોટ કેન્દ્ર છે હીટ વેવ સાવચેતી સંદેશ. રાજકોટ મહાનગરપાલિકા તરફથી નાગરિકોને ગરમીથી બચવા સૂચનો. શું કરવું? તરસ ન હોય તો પણ પુષ્કળ પાણી, છાશ કે લીંબુ શરબત પીવો. બહાર નીકળતી વખતે સુતરાઉ કપડાં, ટોપી કે છત્રીનો

ઉપયોગ કરો, તાજો અને હળવો ખોરાક લો. શું ન કરવું? બપોરે 12 થી 4 દરમિયાન બિનજરૂરી બહાર નીકળવાનું ટાળો. ચા, કોફી અને ઠંડા પીણાનું વધુ પડતું સેવન ન કરવું. ભૂખ્યા પેટે તડકામાં ન જાઓ અને અસ્વસ્થતા જણાય તો તુરંત નજીકના દવાખાનાનો સંપર્ક કરવો. હીટવેવ સાવચેતી સંદેશ સમાપ્ત થયો.

102.4 મેગાહર્ટ્ઝ પર આ છે આકાશવાણી રાજકોટની મનોરંજન સેવા વિવિધ ભારતી રાજકોટ. દિલ સે દિલ તક યાદગાર તરાને. શ્રોતા મિત્રોની સેવામાં ઉપસ્થિત છે ઉદય મેઘાણી. આજે અમે રજૂ કરીએ છીએ ગીતકાર શૈલેન્દ્રની કેટલીક વાતો અને એમના રચેલા કેટલાક ગીતો પર આધારિત કાર્યક્રમ

શંકર શૈલેન્દ્ર એવા પહેલા ગીતકાર હતા જેમણે ઉર્દુ શબ્દોને બદલે સરળ સાદા શબ્દો અને લોકબોલીમાં વપરાતી ભાષામાં ગીતો લખ્યા. એમના ગીતોમાં મિલનનો આનંદ અને વિરહની વેદના તો છે જ, પરંતુ સાથે સાથે એમાં ભારતની માટીની સુગંધ, રાષ્ટ્રપ્રેમ, આધ્યાત્મિકતા, નીતિ, દર્શન અને ક્રાંતિની વાતોનો પણ ભંડાર સમાયેલો છે. આમાંના અનેક વિચારોનો સમાગમ ધરાવતું ગીત છે લતા મંગેશકરના મધુર સ્વરમાં સચિનદેવ બર્મનની સુમધુર ધૂન પર રચાયેલું ગાઈડ ફિલ્મનું ગીત.

ત્યારબાદ એમને રેલવેના વર્કશોપમાં એપ્રેન્ટિસની નોકરી મળી. આ સાથે જ એમણે કવિતાઓ લખવાની શરૂઆત પણ કરી. ગીતકાર શૈલેન્દ્ર વિશે વધુ વાતો કરતા પહેલા એમનું રચેલું ચાંદ ઓર સૂરજ ફિલ્મનું ગીત સાંભળતા જઈએ. કર્ણપ્રિય સંગીત છે સલીલ ચૌધરીનું, અલહડતા ભર્યો સ્વર છે આશા ભોસલેનો.

30 ઓગસ્ટ 1923ના રોજ રાવલપિંડીમાં જન્મેલા ગીતકાર શૈલેન્દ્ર મૂળ બિહારના હતા. એમના પિતા સેનામાં હોવાથી વારંવાર એમની બદલી થતી રહેતી હતી. નિર્ધનતાની પીડા અને આર્થિક કષ્ટો ભોગવતા શૈલેન્દ્રએ ઇન્ટર સુધીનું શિક્ષણ પ્રાપ્ત કર્યું.

શૈલેન્દ્ર જે કારખાનામાં કામ કરતા એના મશીનને એમને તાનપુરાની સંજ્ઞા આપી હતી અને કહેતા મશીનના તાનપુરા પર ગીતો લખાય છે. તેઓ ગીતો પણ રચતા અને સાથી મિત્રોનું જીવન જોઈને જીવનની વાસ્તવિકતાનો અનુભવ પણ કરતા. રોજીરોટી ખાતર દેશના વિભિન્ન પ્રદેશોથી આવેલા સાથીઓ, ધનના અભાવમાં ઉધાર લઈને મહિનો વિતાવતા સાથીઓ, પગાર મળતા વેત વ્યાજની સાથે મૂળ રકમ ચૂકવતા સાથીઓ, આ બધું જોઈને શૈલેન્દ્રના ગીતોમાં જાગ્યા વિદ્રોહ અને ઉગ્રતાના સ્વર. આ સ્વર એમના એ સમયના કાવ્યોમાં તો સંભળાયા જ, ભવિષ્યમાં એમના ફિલ્મી ગીતોમાં પણ ગુંજ્યા. આવો જ એક નમૂનો સાંભળીએ. ગીત છે ઉજાલા ફિલ્મનું, સંગીત છે શંકર જયકિશનનું, ગાયક સ્વર છે મન્નાડે અને સાથીદારો.

दिल से दिल तक यादगार तराने। શૈલેન્દ્રની જવાનીનો સમય હતો ત્યારે સમય હતો દેશની સ્વતંત્રતાની ચળવળનો। કહેવાય છે કે સાહિત્યકાર સંઘર્ષના દિવસોમાં જ સંવરે છે, નિખરે છે। શૈલેન્દ્રએ સ્વતંત્રતાના સંગ્રામમાં ક્રાંતિનો રંગ ભરતા લખ્યું હતું, ઓ જીતે જી જલને વાલે અંદર ભી આગ જલા, અપનો સે ના રહેના દૂર કદમ સે કદમ મિલા। એક અન્ય રચનામાં એમણે લખ્યું છે, તુમ ઓર હમ જૈસે અનગિનત, તુમ ઓર હમ જૈસે અનગિનત, એક બાર અગર મિલ જાય તોપો કે મુંહ ફિર જાય, જુલ્મ કે સિંહાસન હિલ જાય। એ દિવસોમાં શૈલેન્દ્રનો સ્વર હતો કે તું જિંદા હૈ તો જિંદગી કી જીત મેં યકીન કર, અગર કહી હૈ સ્વર્ગ તો ઉતાર લા જમી પર। 1947માં શૈલેન્દ્રએ હિન્દુ મુસ્લિમ દંગા વિરુદ્ધ ખૂબ જ ક્રાંતિકારી રચના લખી હતી। એની પ્રથમ પંક્તિ છે, મેરી બગિયા મેં લગાઈ ગયો આગ ગોરા પરદેશી। અહીં આપણે સાંભળતા જઈએ એક ગીત। સંગીત છે શંકર જયકિશનનું, સ્વર છે મોહમ્મદ રફીનો, ફિલ્મ છે લવ મેરેજ।

0: સાંભળો સાંભળો એક પરિવાર ની કહાની, ડોક્ટર ની સામે જેમનાથી થઈ નાદાની.
1: આપણે રિપોર્ટ લાવ્યા છે ને?
2: ના, મને લાગ્યું તમે લાવ્યા છો.
1: ભૂલક્કડ છે તું.
2: ભૂલ બસ એટલી છે કે તમારી સાથે લગ્ન કર્યા.
0: લડો નહીં, જાણો આભા વિશે.
2: આભા?
0: હા, મોદી સરકારની ડિજિટલ પહેલ જેમાં અત્યાર સુધી 86 કરોડ થી વધુ નાગરિક બનાવી ચૂક્યા છે આભા. એટલે આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ, જ્યાં તમે તમારા મેડિકલ રેકોર્ડ સુરક્ષિત રાખી શકો છો અને જ્યારે ઈચ્છો ત્યારે અને જ્યાં ઈચ્છો ત્યાં આ રિપોર્ટ બતાવી શકો છો. આભા, સ્વાસ્થ્યની સફરમાં તમારો હમ સફર. આજે જ આભા એપ ડાઉનલોડ કરો અથવા ડાયલ કરો 1447.

આવારા ફિલ્મનું શીર્ષક ગીત શૈલેન્દ્રે ફિલ્મની વાર્તા સાંભળ્યા વગર માત્ર ફિલ્મનું નામ સાંભળીને લખ્યું હતું. રાજ કપૂરે ગીત સાંભળ્યું, એમને પસંદ ન પડ્યું. ફિલ્મ લગભગ પૂરી થવાની હતી ત્યારે આ ગીત વિશે ફિલ્મના લેખક ખ્વાજા અહમદ અબ્બાસ સાથે ચર્ચા થઈ. એમને ગીત સાંભળીને ફિલ્મમાં ગીતનો સમાવેશ કરવાનું સૂચન આપ્યું. આ રીતે આપણને મળ્યું દેશ વિદેશમાં લોકપ્રિય થયેલું ભારતીય ફિલ્મી ગીત શૈલેન્દ્રનું રચેલું આવારા હું. ફિલ્મની આવશ્યકતાને અનુરૂપ શૈલેન્દ્રએ અનેક પ્રણય ગીતો અને વિરહ ગીતો લખ્યા, પરંતુ એમનું અનોખું યોગદાન કહી શકાય એમના લખેલા જીવન દર્શન વિશેના ગીતો. ચાલો સાંભળીએ શૈલેન્દ્રના રચેલા જીવન દર્શન અંગેના કેટલાક ગીતોની ઝલક.

શૈલેન્દ્રના રચેલા દેશભક્તિ ગીતો સાચા અર્થમાં એમના વ્યક્તિત્વના ગીતો છે. પ્રગતિશીલ કાવ્યધારાના એક સાચા કવિ તરીકે આની ગૌરવશાળી પરંપરાને અનુરૂપ શૈલેન્દ્રના કાવ્યોમાં સાધારણ માનવના પ્રેમ, દુઃખ, સંઘર્ષ અને ઉલ્લાસને વાચા મળી છે. એમના દેશભક્તિ કાવ્યોના કેટલાક શીર્ષકો પર નજર કરીએ. એક રચના છે આઝાદી હો તો એસી હો. એક અન્ય રચનાનું નામ છે ભગતસિંહ સે. એક દેશભક્તિપૂર્ણ વ્યંગ્ય રચના છે મુજકો ભી ઇંગ્લેન્ડ લે ચલો. શૈલેન્દ્રનું લખેલું એક દેશભક્તિ ગીત સાંભળીએ મુકેશના ગંભીર મધુર સ્વરમાં. સદાબહાર સંગીત છે શંકર જયકિશનનું. ફિલ્મ છે જિસ દેશ મેં ગંગા બહેતી હૈ.

શૈલેન્દ્રનું હૃદય સાચા સાહિત્યકારનું હૃદય હતું. પોતાના હૃદયની વ્યાકુળતાને વશ થઈને એમણે ફણીશ્વરનાથ રેણુની વાર્તા મારે ગયે ગુલફામ ઉર્ફ તીસરી કસમ પર આધારિત ફિલ્મ બનાવવાનો નિર્ણય લીધો. ફિલ્મનું નામ રાખ્યું તીસરી કસમ. કોને ખબર હતી કે આ ફિલ્મના નિર્માણથી શૈલેન્દ્રએ જે ખોયું એનાથી અધિક ફિલ્મ જગતને અને એમના ગીતોના પ્રેમીઓને ખોવું પડશે. ફિલ્મ તીસરી કસમ બોક્સ ઓફિસ પર ન ચાલી. શૈલેન્દ્રને નજીકના જે લોકો પાસેથી આશ્વાસન અને સહકારની અપેક્ષા હતી એ જરા પણ ન મળી અને એક સાહિત્યકારનું શીશા જેવું હૃદય ચૂર ચૂર થઈ ગયું. સાંભળીએ મુકેશના સ્વરમાં તીસરી કસમ ફિલ્મનું એક દર્દભર્યું ગીત. સંગીત છે શંકર જયકિશનનું.

ફિલ્મ તીસરી કસમને રાષ્ટ્રપતિ પુરસ્કાર પ્રાપ્ત થયો. જે દર્શકો અને સમીક્ષકો તીસરી કસમના નામથી મોઢું ફેરવી લેતા હતા, થિયેટરમાં એમની ભીડ થવા લાગી. ફિલ્મ પત્રિકાઓમાં તીસરી કસમ

ના ગુણગાન થવા લાગ્યા. પરંતુ આ બધું જોવા માટે શૈલેન્દ્ર ક્યાં હતા? એમણે તો અસફળતાના શોકમાં મહિનાઓ પહેલા જ 14 ડિસેમ્બર 1966ના રોજ ચિરવિદાય લઈ લીધી હતી. યાદ આવે છે શૈલેન્દ્રનું લખેલું બાદશાહ ફિલ્મનું ગીત. સંગીત છે શંકર જયકિશનનું, સ્વર છે હેમંત કુમારનું.

નિસંદેહ તીસરી કસમ જેવી ફિલ્મના નિર્માણનું સ્વપ્ન માત્ર શૈલેન્દ્ર જેવા વ્યક્તિ જ જોઈ શકે, પરંતુ આ પણ વાસ્તવિકતા છે કે જો આ ફિલ્મને શૈલેન્દ્રના દોસ્તો અને દર્શકોની ઉપેક્ષાનો સામનો ન કરવો પડ્યો હોત તો આપણને એમની પાસેથી એવા અનેક ગીતો મળ્યા હોત જે દેશમાં સાચા નાગરિકના નિર્માણની પ્રેરણા આપત. રજૂ કરીએ છીએ મોહમ્મદ રફી, આશા ભોસલે અને સાથીદારોના સ્વરમાં બૂટ પોલિશ ફિલ્મનું ગીત.

શૈલેન્દ્રએ છ ફિલ્મોમાં નાની એવી ભૂમિકાઓ પણ ભજવી. એ ફિલ્મો છે નયા ઘર, નોકરી, બૂટ પોલિશ, શ્રી 420, મુસાફિર અને તીસરી કસમ. આ ઉપરાંત બિમલ રોયની ફિલ્મ પરખના સંવાદ પણ એમણે લખ્યા હતા. શૈલેન્દ્ર વિશે વાતોનું સમાપન કરતા રજૂ કરીએ છીએ કાલાબાજાર ફિલ્મનું ઉલ્લાસભર્યું ગીત. કર્ણપ્રિય સંગીત છે સચિન દેવ બર્મનનું, ઉમળકાભર્યો સ્વર છે આશા ભોસલેનો.

0: तो आइए सुनते हैं डॉक्टर एस जी मूर्ति से अमरकांत दुबे की ये बातचीत।
1: दोस्तों नमस्ते, सेहतनामा प्रोग्राम में आप सभी का बहुत बहुत स्वागत है। डॉक्टर एस जी मूर्ति का स्वागत कर रहे हैं सेहतनामा प्रोग्राम में, बहुत बहुत स्वागत है डॉक्टर साहब आपका।
2: थैंक यू वेरी मच, श्रोताओं को मेरा नमस्कार। जी हाँ,
1: स्किन स्पेशलिस्ट हैं आप। त्वचा का मामला ऐसा है, पूरा शरीर इससे ढका हुआ है। रोग कहाँ से, कैसे, कितनी जगह से होगा, किस तरह से होगा, किस तरह से फैलेगा, बड़ा विस्तृत सा इसका दायरा है, बहुत बड़ा दायरा है। त्वचा रोग के बारे में एक जनरल सी जो बात आपको लगती है कि कहनी चाहिए।
2: त्वचा जो है हमारे शरीर का सबसे बड़ा ऑर्गन है और दिखता हुआ है बाहर से, इसीलिए उस पर कोई भी बीमारी होती है तो दिखाई देती है और मरीज उससे थोड़ा टेंशन में आ जाता है। शरीर के अंदर की कोई बीमारी हो, समझिए लीवर में समझिए छोटा सा दाग हो या कुछ हो, तो उसे दिखाई नहीं देता, तो थोड़ा दिन चल जाता है। चमड़ी पे जो भी होगा वो दिखाई देता है, और चमड़ी जो है बहुत बड़ा ऑर्गन है, इट्स द लार्जेस्ट ऑर्गन इन द बॉडी, और वो भी कुछ काम करते है। चमड़ी सिर्फ हमारे शरीर को ढकने की या सुंदरता का एक कवर नहीं है, वो टेम्परेचर रेगुलेशन करता है, सेंसेशन के लिए काम करता है, बाद में ब्यूटी के लिए तो है ही उसका काम। तो इट इज गॉट अ मल्टीपल फंक्शन, एंड उसकी जो बीमारियां भी उतनी ही ज्यादा है। देर आर बीमारियां जो चमड़ी के लिए खास चर्म रोग होती है, और दूसरी बीमारियां जो अंदर से जो बीमारियां है वो चमड़ी में दिखाई देती है। जैसे समझिए प्लेटलेट कम हो गई तो ब्लीडिंग होने लगी, चमड़ी पे ब्लीडिंग दिखने लगा, तो हमें समझ में आता है कि ये अभी कुछ अंदर का बीमारी है। लीवर की कोई प्रॉब्लम हो तो चमड़ी पे दिखाई दी हो, हॉर्मोन्स की प्रॉब्लम हो तो दिखाई दी हो।
1: डॉक्टर साहब, अब इतना बृहद इतना विस्तृत विषय है तो हम हर चीज को थोड़ा छूते छूते चलेंगे।
2: बिल्कुल बिल्कुल, वही हो सकता है।
1: कोशिश करेंगे लोगों की जो गलत धारणाएं हैं, गलत मान्यताएं हैं, उनको दूर करने की कोशिश करेंगे। शॉर्ट में आप बताएं कि किस तरह की बीमारियां, अंदरूनी बीमारियां जो कुछ ऐसी जिनका असर चमड़ी पर दिखाई देता है।
2: अगर समझे खून की कमी हो तो चमड़ी जो है पेल दिखाई देता है, मतलब
1: पीली
2: या फीकी दिखाई देती है, जैसे फीकी। जॉन्डिस है जिसमें पीली दिखाई देती है
1: जी।
2: ब्लड के ब्लीडिंग डिसऑर्डर्स है, जैसे प्लेटलेट की कमी होने से, जैसे डेंगू आजकल बहुत ही
1: नाम
2: हो गया है, तो उसमें प्लेटलेट कम होती है तो ब्लीडिंग जब होती है चमड़ी में दिखाई देती है। तो अगर चमड़ी में ब्लीडिंग स्पॉट्स दिखाई दिए तो वी कैन अंडरस्टैंड दैट यस, इसमें थोड़ा ब्लीड हो रहा है तो प्लेटलेट।
3: શું તમે જાણો છો કે સરકાર શ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।

0: શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-400. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-400. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-400.
1: नजर का टीका
2: हाँ कितना भी काला दाग होने दीजिए आप चेहरे पे पूरा पिगमेंटेशन हो जाता है, छाई आती है, कुछ नहीं, कोई प्रॉब्लम नहीं है उसमें. लेकिन सफेद दाग भी बर्थ मार्क भी रहेगा तो बहुत टेंशन होता है.
1: मन से ये गलत धारणाएं निकलनी
2: चाहिए. कोई भी सफेद दाग मेरे ख्याल से अभी लेप्रेसी तो खत्म हो जाएगा थोड़े सालों में. इलाज करना चाहिए और जिस चीज का इलाज नहीं होता उससे ज्यादा डरने की जरूरत नहीं है. जैसे विटिलिगो से कुछ नहीं होने वाला.
1: तो दोस्तों आप सुन रहे थे कि सफेद दाग जो है उससे घबराने की जरूरत नहीं है. कुष्ठ रोग, कोढ़, ये भी अब बिल्कुल आसानी से इस पर काबू पा लिया जाता है. जैसा कि डॉक्टर साहब कह रहे थे कि कुछ ही समय में ये हमारे देश से पूरी तरह से इसका उन्मूलन संभव है. किसी भी त्वचा रोग विशेषज्ञ से मिलकर सही जानकारी ले लें और निश्चिंत हो जाएं. आपको अभी तुरंत मैं एक निश्चिंत होने का एक और तरीका बताता हूं. कोई म्यूजिकल तरीका भी होता है?
2: म्यूजिकल तरीका तो गाना सुनना ही है, तो एक गाना सुन लेते हैं.
1: कौन सा?
2: दिलवाले फिल्म का गेरुआ सुना दीजिए.

0: तो डाई की जरूरत ही नहीं पड़े. वी हैव टू बी हैप्पी विद अवर बॉडी, अवर कलर, अवर हेयर, क्वांटिटी ऑफ हेयर, कलर ऑफ हेयर, ये सब चीजें जो है नैसर्गिक है, नेचुरली दिया हुई चीज है. तो उसको जरा खुश
1: अभी खुश होने की बात हम और भी करेंगे. फिलहाल एक खुश होने का एक और नुस्खा है,
0: ये इसके लिए एक गाना होना चाहिए, डियर जिंदगी वाला, लव यू जिंदगी.
1: लव
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490.

0: सकारात्मक ऊर्जा के साथ निकलें, अपने काम को खुशी खुशी करें। तो डॉक्टर साहब, अब असंतुलित जीवन जीता है उसका असर कई जगहों पे पड़ेगा, त्वचा पे कौन कौन सा असर पड़ता है?
1: त्वचा भी एक ऑर्गन है, जैसे लिवर है, स्प्लीन है, किडनी है, और अगर हम लोग हमारा लाइफस्टाइल अच्छा नहीं है तो ये सभी ऑर्गन्स पे इफेक्ट होगा। जैसे अभी लाइफस्टाइल में बोलेंगे तो बराबर से नहीं सोना, विच इज नाउ बिकम अ फैशन। अभी जो ड्यूटीज रहती है वो अलग अलग ड्यूटीज होती है, किसी को अमेरिकन शिफ्ट, किसी को ऑस्ट्रेलियन शिफ्ट, तो 3 बजे रात को जाता है और 7 बजे आता है और 3 घंटा सोता है, फिर खाना खाता है 2 घंटा, टोटल मिला के 6 घंटा सोता है, ऐसा नहीं चलेगा। जंक फूड खाना, अच्छा फ्रूट्स वेजिटेबल्स नहीं खाना, जैसे स्ट्रेस में रहना, ये सब चीजों से सभी ऑर्गन्स पे राइट फ्रॉम हार्ट टू द स्किन अफेक्ट होता है। अब स्किन पे आप पूछेंगे क्या इफेक्ट होता है, तो पहले तो झुर्रियां पड़ जाएंगी और फिर थोड़े दिन का परेशान चेहरा ही दिखेगा, और रिंकल्स आ जाएंगे शरीर पे, थोड़े दब्बे पड़ने लगेंगे, जो ब्राइटनेस है वो चली जाएगी, ग्लो चली जाएगी। मेरे पास बहुत पेशेंट्स आते हैं, बोलते हैं मुझे ग्लो चाहिए, ग्लो चाहिए, उनको लगता है कुछ मलम दे दूंगा तो ग्लो आ जाएगा। पहले अंदर से ग्लो होनी चाहिए, बहुत ही फिलोसॉफिकल लगता है ये बात, लेकिन अंदर से नींद अच्छी रहनी चाहिए, विचार अच्छे रहने चाहिए, खाना खुराक अच्छी रहनी चाहिए,
0: और नीचे कालापन आ जाता है।
1: यस, आंखों के नीचे काला, ये अंडर आई डार्क सर्कल्स की बात कर रहे हैं, और पोल्यूशन से थोड़ा सा बचे, धूप से थोड़ा सा प्रोटेक्ट करे अपने आप को।
0: कुछ चीजें ऐसी हैं, अब कोई धूप में काम करने वाला बंदा है
1: या
0: उसके लिए फिर वो क्या कर सकता
1: नहीं
0: है?
1: कुछ प्रॉब्लम नहीं है धूप, एक्चुअली अभी धूप में जो काम करता है बंदा उसके लिए वो काम ही है, तो ही इज यूज टू दैट, तो उसको चलेगा। लेकिन धूप में ऐसा है ना कि फॉरेन कंट्रीज में धूप से कैंसर होने का चांसेस बहुत ज्यादा है। अभी क्या हो गया, ये जो इन्फॉर्मेशन है इतना वाइड स्प्रेड हो गया है, और आई वुड से पूरी ग्लोबल इन्फॉर्मेशन एक साथ आ जाती है, तो किधर अमेरिका में अगर धूप में कोई काम करता है उसे कैंसर होती है, तो इंडिया वाला बेचारा जो खुदाई करता है वो भी सोचता है कि मुझे कैंसर हो जाएगा, ऐसा नहीं होता। इंडिया में जो स्किन बनी है वो थोड़ी अलग टाइप की है, तो उसमें कैंसर, स्किन के कैंसर बहुत कम चांसेस है, तो धूप में जो काम करता है उसका चमड़ी काला हो सकता है, कैंसर होने के चांस बहुत कम है।
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079

0: बोलो बोलो रे
1: फैशन की दीवानी ये गुड़िये है जापान।
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5890। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ

વરણ અધિકારીશ્રીને અરજીકે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.

0: कानूनी सहायता टेलीलॉ के ऐप वेबसाइट www.tele-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: શું તમે જાણો છો કે સરકાર શ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5890। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5890।

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: नमस्ते कविता, अच्छा लगा कि आप आयुष्मान आरोग्य मंदिर में सर्विकल कैंसर की जांच के लिए आई।
2: अरे दीदी, मेरी बेटी ने मुझे प्रोत्साहित किया।
1: आपकी बेटी तो बहुत समझदार है। बेटा, तुम कितने साल की हो?
2: मैं 14 साल की हूँ।
1: अब आपको अपनी बेटी को सर्विकल कैंसर से बचाने के लिए टीका लगवाने लाना होगा।
2: क्या कैंसर के लिए भी टीका होता है?
1: हाँ, ये एक ऐसा कैंसर है जिससे

0: कि आप आयुष्मान आरोग्य मंदिर में सर्विकल कैंसर की जांच के लिए आईं।
1: अरे दीदी, मेरी बेटी ने मुझे प्रोत्साहित किया।
0: आपकी बेटी तो बहुत समझदार है। बेटा, तुम कितने साल की हो?
2: मैं 14 साल की हूँ।
0: अब आपको अपनी बेटी को सर्विकल कैंसर से बचाने के लिए टीका लगवाने लाना होगा।
1: क्या कैंसर के लिए भी टीका होता है?
0: हाँ, ये एक ऐसा कैंसर है जिससे HPV की वैक्सीन के जरिए बचाव किया जा सकता है।
1: धन्यवाद दीदी।
0: जरूर, अपनी बेटी को HPV का टीका लगवाने के लिए वैक्सीन पोर्टल UWIN पर रजिस्टर करना मत भूलना।
3: भारत सरकार ने सर्विकल कैंसर से बचाव के लिए 14 साल की लड़कियों के टीकाकरण को सरकारी स्वास्थ्य केंद्रों पर निशुल्क उपलब्ध किया है। आज ही www.uvin.mohfw.gov.in पे जाके HPV वैक्सीनेशन के लिए रजिस्टर करवाएं। ये संदेश भारत सरकार के स्वास्थ्य और परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
4: શું તમે જાણો છો કે સરકાર શ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે PM પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490।

0: रोटी कपड़ा और मकान मिल जाएं तो हो जिंदगी आसान। घर
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ

એફએમ બિંડ 102.4 મેગાહર્ટ્ઝ પર આજે આકાશવાણી રાજકોટની મનોરંજન સેવા વિવિધ ભારતી રાજકોટ. યે શામ મસ્તાની કાર્યક્રમ લઈને હાજર છે આપની સ્વર સખી દર્શના સોનૈયા. શ્રોતા મિત્રો, સંગીતની દુનિયામાં એક એવી અદ્ભુત વાત છે કે સૂર ક્યારેય જૂનો થતો નથી, તે ફક્ત નવી લાગણીઓ સાથે ફરી જન્મ લે છે. એક જ સૂર, પરંતુ સમય બદલાય, શબ્દો બદલાય અને તેની સાથે એની લાગણીઓ પણ નવા રંગ ધારણ કરે. ક્યારેક એ જ સૂર ઠંડા પવનની જેમ હળવાશ આપે છે, ક્યારેક એ જ સૂર એક શાંત તમન્ના બનીને દિલમાં વસે છે, ક્યારેક એ જ સૂર યાદ બનીને લાંબા સમય સુધી સાથ આપે છે, તો ક્યારેક એ જ સૂર જીવનની ફિલોસોફી બનીને આગળ વધવા પ્રેરણા આપે છે. સૂર એક હોય પણ તેની અનુભૂતિ દરેક વખતે નવી બને. આજનો આ કાર્યક્રમ એ જ એક અનોખી સંગીત યાત્રા છે, જ્યાં આપણે માણીશું એક જ સૂરની 6 અલગ અલગ અભિવ્યક્તિઓ. એક સૂર 6 અભિવ્યક્તિઓ.

આ સંગીત યાત્રાની શરૂઆત થાય છે. વર્ષ 1951માં આવેલી ફિલ્મ નવજવાનના આ અતિ મધુર ગીતથી. આ ગીતને સંગીત આપ્યું હતું SD બર્મને અને તેના ભાવસભર શબ્દો સાહિર લુધિયાનવીએ લખ્યા. આ સૂર એક હળવી ઠંડી હવા જેવી અનુભૂતિ આપે છે, જેમાં નરમાઈ છે, શાંતિ છે અને એક નિર્દોષ સ્પર્શ છે. અહીંથી આ મેલોડીની સફર એક સુંદર શરૂઆત કરે છે, જ્યાં લાગણીઓ ખૂબ સ્વાભાવિક અને શાંત રીતે વહે છે.

આગળ વધીએ વર્ષ 1964માં આવેલી ફિલ્મ આપકી પરછાઈયા તરફ. આ ગીતને સંગીતકાર મદન મોહને સ્વરબદ્ધ કર્યું હતું અને તેના શબ્દો રાજા મહેંદી અલી ખાને રચ્યા. અહીં એ જ સુર હવે એક શાંત અને અંતર્મુખ ઈચ્છા બનીને સામે આવે છે, લાગણીઓ વધુ ઊંડાઈ પામે છે અને દિલમાં એક મીઠી તમન્ના જન્મે છે. આ મેલોડી હવે હળવાશથી આગળ વધીને સંવેદનશીલતા તરફ જઈ રહી છે.

રમના અમસ્તી ભર્યા ગીત તરફ. આ ગીતને સંગીત આપ્યું આડી બર્મને અને તેના શબ્દો ગુલઝારે રચ્યા. અહીં એ જ સૂર હવે એકદમ અલગ અંદાજમાં સામે આવે છે, જ્યાં જીવનમાં સ્વતંત્રતા અને હળવાશ દેખાય છે. લાગણીઓ હવે બંધનોથી મુક્ત થઈ જાય છે અને મન પોતાની રીતે જીવવાનું પસંદ કરે છે. આ મેલોડી જીવનની સરળતા અને મસ્તી દર્શાવે છે.

હવે વાત કરીએ વર્ષ 1983 આવેલી ફિલ્મ અગર તુમ ના હોતેના આ ખૂબ જ લાગણીસભર ગીતની. આ ગીતને સંગીત આપ્યું આર ડી બર્મને અને તેના શબ્દો ગુલશન બાવરાએ લખ્યા હતા. અહીં એ જ સુર હવે વધુ ગહન બની જાય છે અને જીવનની એક જરૂરિયાત બનીને સામે આવે છે. લાગણીઓ એટલી ઊંડાઈ લઈ લે છે કે પ્રેમ વગર જીવન અધૂરું લાગે છે. આ મેલોડીમાં એક ગાઢ ભાવનાત્મક સ્પર્શ છે.

અને હવે અંતમાં આપણે પહોંચી જઈએ વર્ષ 1985 આવેલી ફિલ્મ સાગરના આ સુંદર ગીત સુધી. આ ગીતને સંગીત આપ્યું આર ડી બર્મને અને તેના શબ્દો જાવેદ અખ્તરે રચ્યા. અહીં એ જ સુર હવે શાંતિ અને પૂર્ણતામાં રૂપાંતરિત થઈ જાય છે. જેમ દરિયાના કિનારે બેસીને મન શાંત થઈ જાય છે, તેમ આ મેલોડી પણ એક અંતિમ સંતોષ આપે છે અને આ સફરને એક સુંદર અંત સુધી પહોંચાડે છે.

શ્રોતા મિત્રો, આજે આપણે એક અનોખી સંગીત યાત્રા કરી જ્યાં એક જ સૂર છ અલગ અલગ લાગણીઓમાં ખીલ્યો. એક જ મેલોડી પણ દરેક વખતે એક નવી અનુભૂતિ બની. ક્યારેક શાંતિ, ક્યારેક ઈચ્છા, ક્યારેક યાદ, ક્યારેક મસ્તી, ક્યારેક જીવન અને અંતે પૂર્ણતા. સૂર ક્યારેય બદલાતો નથી, પણ સમય અને લાગણીઓ તેને નવા અર્થ આપે છે. આજ તો સંગીતની અસલી સુંદરતા છે. આજે આપણે માણ્યો કાર્યક્રમ એક સૂર છ અભિવ્યક્તિ.

ફરી મળીશું એક નવી સંગીતમય શોધ સાથે. ત્યાં સુધી સંગીતને ફક્ત સાંભળશો નહીં, એને દિલથી અનુભવો.